0: ગાયતી કેતી એના પ્રાર્થિકા વાસમતી દારૂજા મારું ગોલી ઈ તો મને ખટ્ટે નથી કેવા પ્રેમ મને ઓઈ આઈ જલી પી લટુ પરથી મુનક્કા સહારા મને કેરા સેવ સુંતલા નડિયલ સકતે કબરી તમને મને એરો લંચી તમને આપી સકતો મને ખટ્ટે નથી રૂપું નથી
1: Yes, please.

0: 어머니가 있는 후 당사 집 저기 돼지 바위가 되고 나서 요즘 사포스리가 속에서 먹던 걸로
1: 아니 바 가나 사 바위 수초 라이터 하나 거리 나머지 가구 가나 프로틴 카르바이드 칼슘 아이런 비타민 라운이 아우스야 바위 스토토로 사마비스 후에 미친 라이라 비빈 카네 쿠라하루 우직 사마이만 컴로로스 이비 바로리터 우리랑 사 엄청 가산 엄청 와 우포시 뒤에 가산 바니 नजिकको स्वास्थ्य चौकीमा स्वास्थ्य कर्मीको सल्लाहमा थप पोषण आहार दिनुहोस्।
0: स्वस्थ बालबालिका समृद्ध परिवार समुन्नत नेपाल
1: सामुदायिक सूचना नेटवर्क सीआईएन र वर्ल्ड विजन इन्टरनेसनल नेपालको सहकार्य।